ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આદરણીય મંચસ્થ મહામંડલેશ્વરજી, જ્ઞાનેશ્વર પુરીજી જોધપુર સે પધારે હુએ, મહામંડલેશ્વરજી ઓર કપિલજી ફૂલપુરીજી, મહામંડલેશ્વર ફૂલપુરીજી મહારાજ, રાજેન્દ્રપુરીજી ઓર યહાં કે સભી અધ્યાપક વૃંદ, આયે હુએ હમારે અતિથિ ઝુમરલાલજી ઓર સમસ્ત વિદ્યાર્થીગણો, આજ કે શુભ અવસર પર આજ દ્વાદશ જ્યોતિર્લિંગેશ્વર મહાદેવ કા દ્વિતીય પાટોત્સવ કો હમને મનાયા હૈ ઓર બડે ધૂમધામ સમારોહ પૂર્વક મહાદેવજી કા અભિષેક કરતે હુએ હમને ઉનકા શુભારંભ કિયા હૈ ઓર દૂસરા પાટોત્સવ ઇસકો હમને બનાયા હૈ.